조부지요 소비니사하 바로 아주 개칼 나는 가르고 나가일래 차르 사갈 전잘 도해라 발 초티기요 반단 바레 가춘 호드 부바에 코나니 아바 오타하 가주지요 호호 사이 बल हुआ बंधन छूटे सब किच हो तू पाए नानक सब किच तुमरे हाथ में तुम ही हो दसाए संग सखा सब थज गए को नन बियो साथ को नानक ए बिबित में